પહેલા સુચા ભોય સુચે બેડાય સુચે અગે રખી ઉન કોઈ ના પટ્યો જાય સુચા હોય કે જીવ્યા લગા પણ સલો જાય સટ્યા કિસે લગા દો અન્ન દેવતા પાણી દેવતા બે સંતર દેવતા નું પંજવા પાયા કિર્ત તા હુઆ પાક પવિત્ર પાપી સ્વતન ગડા થુકા પૈયા તેથી